કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતઃ ક્લેશ નાશાય ગોવિંદાય નમો. 100.1 આકાશવાણી FM ગોલ્ડ પર આકાશવાણી પરિવાર કી ઓર સે આપકો જન્માષ્ટમી કી હાર્દિક શુભકામનાએ. 6:32 પર યે હે ભક્તિ ઓર શ્રદ્ધા સે પરિપૂર્ણ કાર્યક્રમ અર્પણ ઓર ગોલ્ડ સ્ટુડિયો સે આજ આપકે સાથ હું મેં આપકી